0: आज हामी फिलिपी 2:25-30 हेर्नेछौ। आजको वचनको शीर्षक परमेश्वरको सेवामा समर्पित हृदय भाग 3।
1: 그렇다면요, 하나님의 뜻대로 하는 근심, 하나님께서 주시는 근심, 하나님을 기쁘시게 하는 근심은 뭘까요?
0: 대소 바에 이스라엘의 이치에 अनुसार फिक्री परमेश्वरले दिनुहुने फिक्री र परमेश्वरलाई प्रसन्न तुल्याउने फिक्री चाहिँ के हो त?
1: 첫째는요, 교회를 위한 근심이에요.
0: 포히로 쿠라호 만달리카 라기 거리네 피크리.
1: 어떤 목사님이요, 서울에 대형 교회 집회를 하는데 교회당 건물도 새거고 교회당 안에 모든 성물도 다 새거예요.
0: 서울고 에우타 툴로 처치마 에크자나 파스터레 수바 거리레이가 찬 처치 भवन 에크데메이 나야 차 라 비트로 라이카 서바이 파비트로 버스투어 루파니 에크데메이 나야 찬.
1: 근데 딱 하나 피아노만 몇십 년 전에 그 피아노예요.
0: 또 ठ्याक्कै एउटा कुरा त्यो पियानो मात्रै केही दशक अघिको पुरानो पियानो थियो।
1: 식사 시간에 아무도 없는 자리에서 부흥 강사님이 담임 목회자에게 여쭤봅니다.
0: खाना खाने समयमा कोही नभएको मौका पारेर ती आमन्त्रित प्रचारकले मुख्य पास्टरज्यूलाई सोध्नुभयो।
1: 목사님, 교회당 전체가 새거고 성물도 다 새건데 왜 피아노만 옛날 겁니까?
0: 파스터지우, 만달리고 भवन र सबै सरसामानहरू नयाँ छन् तर किन पियानो मात्र पुरानो जमानाको छ?
1: 강사님, 사연이 있습니다. 어떤 사연인데?
0: 파스터지우, 이거 एउटा कथा छ। कस्तो कथा हो र?
1: 30년 전에 권사 임직을 받는 그 권사님이 허물한 피아노
0: तीस वर्ष अघि डिकनको पदवी पाउँदा ती डिकनले मण्डलीलाई भेटी स्वरूप चढाउनु भएको पियानो हो।
1: बाकोया देल गिवेगा दुबन जिनागन्नेन्दे कुत्तेमादा ने नुने हुगी दरोगागी जोनेनन मोट बाकुन्दा।
0: यसलाई बदल्ने अवसर दुई पटकसम्म आएको थियो तर हरेक पटक उहाँले मेरो आँखामा माटो नपर्दासम्म अर्थात् म नमरेसम्म यसलाई बदल्न पाइँदैन भन्नुभयो।
1: 이번에 제가 세 번째 권면을 했는데 교회당을 허물하고 완공해서 드리면서 이거 하나가 하나님께 온전히 드려지지 못하니까 제가 기도하고 교인들에게 일반 헌물을 할 분도 작정할 때 한 분이 3천만 원 피아노 작정을 해서 헌금도 들어왔는데
0: 에스포덕 마일에 테스포덕 우하라이 삼자에 मण्डली भवन निर्माण सम्पन्न गरेर प्रभुलाई समर्पण गर्दा यो एउटा कुरा परमेश्वरमा पूर्ण रूपमा समर्पित हुन नसकेकोले मैले प्रार्थना गरे। विश्वासीहरूले साधारण भेटीको प्रतिज्ञा गर्दा एकजनाले 3 करोड वनको पियानो भेटी दिने

0: पर्दासम्म अर्थात म नमरेसम्म यो कतै बदल्न सकिँदैन भन्नुभयो। त्यसैले अहिलेसम्म यसलाई जस्ताको त्यस्तै राखिएको हो।
1: 이야기를 듣던 부흥강사 목사님이 웃더니요. 방법이 하나 있다는 거예요. 조치할 수 있는 방법이 하나 있다는 거예요.
0: 그 그라 सुनेर ती प्रचारक पास्टरज्यूले हाँस्दै भन्नुभयो, एउटा उपाय छ त नि, त्यसलाई साट्ने वा बदल्ने एउटा उपाय छ।
1: 목사님, 빨리 알려주세요. 그래요? 이렇게 기도하세요.
0: 호 र पास्टरज्यू चाँडो बताइदिनुहोस्। 예수리 प्रार्थना गर्नुहोस् कि
1: 하나님, 권사님의 눈에 흙이 빨리 들어가게 해주세요.
0: 퍼미스터 디 디컨고 아카마 마토 짜리 포로스.
1: 뼈 있는 유머죠.
0: 이것도 비트리디키 비즈니칼고 뱅게 호니.
1: 찬양대원들은요, 지휘자의 지휘대로 따라가는 거예요.
0: 아라드나 톨리카 서더시아루타 성기짤럭고 이사라라 니르데선 어누사르 히니 호니.
1: 그리 아름다운 화음이 하나가 돼요.
0: त्यसरी नै मात्र एउटा सुन्दर र सुमधुर धुन तयार हुन्छ।
1: 병원에 가가지고요, 병원에서 치료를 받는데도요, 내 병은 내가 가장 잘 알아. 내 방법대로 치료할 거야. 그분은 지금도 병원에서 못 나오고 병원에 있을 거예요.
0: अस्पताल गएर उपचार गराउँदा पनि मेरो रोग त मलाई नै सबैभन्दा राम्रो थाहा छ, म आफ्नै तरिकाले उपचार गर्छु भन्यो भने त्यो व्यक्ति सायद अहिलेसम्म पनि अस्पतालबाट निस्कन नसकी अस्पतालमै हुन्छ होला।
1: मुख्यनुन्यो मुख्यजाका छम्मुङ्गायो।
0: मण्डलीको गोठालोपन अर्थात मिनिस्ट्रीको मामलामा त पास्टर नै विशेषज्ञ हुन्।
1: 교회를 오면요 목회자를 따라야 돼요. 스스로 잘났다고 목회자를 거절하면요, 제 마음대로 신앙생활하면요, 교회 근심거리 되는 거예요.
0: 멘달리마 아이पछि 파스터고 마가니르데산라이 पछ्याउनु पर्छ। आफैलाई जान्ने समझेर 파스터고 कुरालाई इन्कार गरियो भने र आफ्नो मर्जी अनुसार विश्वासी जीवन बिताइयो भने मण्डलीका लागि चिन्ताको विषय बनिन्छ।
1: 이 자리에 계신 모든 분들은 목회자의 말씀대로 하나님 주신 말씀대로 교회 근심을 짊어지는 주인공이 돼서 눈물로 기도하며 승리의 길 가시기를 주님의 이름으로 축복합니다.
0: 여기 उपस्थित हुनुभएका सम्पूर्ण मानवहरू पास्टरको वचन र परमेश्वरले दिनुभएको वचन अनुसार मण्डलीको फिक्रीलाई आफ्नो काँधमा बोक्ने मुख्य पात्र बनेर आँसुका साथ प्रार्थना गर्दै विजयको मार्गमा अघि बढ्न सक्नुहोस् भनी प्रभुको नाममा आशिष दिदछु।
1: 둘째로 어려운 이웃을 위한 근심이 있어야 돼요.
0: 두스로 쿠라 समस्यामा परेका 친구기들과 라기 피크리 운우 퍼더서.
1: 한 번씩 제 핸드폰에 문자가 날라올 때 여러분에게도 이런 문자 날라오죠?
0: 벨라벨라마 메로 모바일마 메시지 아우다. 타파이하루코 모바일마 보니 이스토 메시지 아우서 올라니. 호이나?
1: 완주군청에서 오는 문자. 서양면에 사는 81세 남자 홍길동 씨 실종됐습니다. 치매 어른입니다. 보신 분 연락해 주세요.
0: 완주 아스파스부터 아오니 메시지 서양 미온마 버스네 81세 버시에 푸루즈 홍길동지우 하라우누 바이고 차. 우하 디멘시아 어탓 비르사니 로그 바이고 브리다 오는차. 데크누 우네레 선포카 거리디노 홀라.
1: 그 문자를 보면 제 가슴이 철렁해요. 왜요? 제 어머니 10년 치매 사택에 계시는 동안 몇 번 잊어버렸거든요.
0: 그 메시지 듣다 메로 무투 시링가 온자 기나 타사 메리 아마 10년 비르사니 로그 바이라 버스누 우다 아미레 우하라 커티 버덕 비르시에카 티용.
1: 그걸 경험하지 않은 분은 몰라요.
0: 그 구라 어누밥 너거리고 백디라이 타 우다이나
1: 잊어버린 딱 그 순간부터 눈이 뒤집혀가지고 신발을 한짝 신었는지 두짝 신었는지를 몰라요.
0: 하라에고 타테이 테히 쳇데키 디마글레 캄 가르데나 र खुट्टामा जुत्ता एउटामा मात्र लगाएको छ कि दुवैमा लगाएको छ भन्ने पनि होस हुँदैन।
1: पाली चाची हानेमे तो मंगोसुरो गाबरिनिका
0: चाँडै फेला पारिएन भने अझ टाढा जाने भएकाले हो।
1: गाजुकदरि ओल्माना एता हाल्का ओरुसिनु जिगम अनु सान्छोनेसो हेमोगो केसिजिनु नानुल्का
0: परिवारका सदस्यहरू कति धेरै छटपटिएका होलान्। वृद्ध बुबा आमा अहिले कुन डाँडा वा गल्लीमा हराएर भतारिरहनु भएको होला।
1: 누군가의 도움으로 빨리 돌아오셔야 되기를 기도하는 거예요.
0: कसैको सहयोगद्वारा उहाँ चाँडै सकुशल फर्कन पाउनुहोस् भनी प्रार्थना गर्ने हो।

0: 한 장교가 전쟁터에서 지친 몸으로 대원들과 함께 돌아와요.
1: 에우타 사이닉 오피서 유도범이 바다 턱에 자리 되어 아프나 시파이하루상 펄기레이 티에.
0: 그런데 추운 겨울인데 옷도 걸치지 않고 동생을 업은 한 여자아이가 길가에 서 있는 것.
1: 떨어 자로 메이나마 커버라 파니 람르상 놀라가이 아프나 사나 바이바이니라이 피티우마 보기기 에우리 사이닉에티 바다고 초마 오비라이기 티.
0: 장교가 그 모습을 보고 마음이 아팠어요.
1: 뚜데케르티 오피서고 먼 로요.
0: 그냥 지나쳤다가 하나님 쿡쿡 찌르는 그 마음에 혼자 되돌아가요.
1: 수루마타 떼세 어기 버리가 티에 떨어 퍼미스올리 우하고 리데이마 고스누 바이퍼시 우니 에클레이테 하퍼기에.
0: 외투를 벗어주자니 영하 10도가 내려가는 걸음인데 자신이 얼어 죽겠고.
1: 아프노 코트 푸가에라 듀 바네 타프럼 마이너스 10 디그리 반다 떨어 저리고 자로 티오. 아프이 점이라 머리니 더 티오.
0: 그래서 고심고심하다가 자신의 다리에 차고 있던 검을 빼요.
1: 대사일에 대리 소주비자를 거리버시 운래 아프노 검머마 준비해 곧 떨어와 니가리.
0: 그 자신의 외투를 절반에 잘라요.
1: 아니 아프노 코트라이 비즈버터 까테라 두이 박 보나에.
0: 그 절반을 동생 위에다 얹어줘요.
1: 러 떼스코 아다 박티 나니코 바이버니코 마티 오라이디에.
0: 그리고 자신은 그 절반을 휘어감고 돌아오면서 하나님 제가 좋은 일 했지요 하고 행복한 마음으로 돌아왔어요.
1: 아니 아프 चाहिँ 바키 아다 भाग 지우마 베레라 फर्कदै परमेश्वर मैले राम्रो काम गरे नि होइन भन्दै खुशी मनले फर्किए.
0: 그리고 잠을 자는데 꿈속에 천국을 갑니다.
1: 스파나마 우니 स्वर्ग 부게.
0: 영광의 보좌 예수님께서 앉아 계시는데 외투가 반쪽뿐이에요.
1: महिमाको सिंहासनमा येशु बस्नु भएको थियो तर उहाँको कोट आधा मात्र थियो.
0: 우리 주님이 영광의 보좌에 좌정하여 계시는데 외투가 반쪽짜리 입고 계세요.
1: 하나님 प्रभु महिमाको सिंहासनमा विराजमान हुनुहुन्थ्यो तर उहाँले आधा टुक्रा मात्र भएको कोट लगाइरहनु भएको थियो.
0: 주님 왜 외투가 반쪽입니까?
1: प्रभु किन तपाईको कोट आधा मात्र छ?
0: 내가 어제 반쪽밖에 입혀 주지 않았잖아.
1: 기나보니 희조 팀이래 말아이 아다 마트 오라이 디에가 태우니.
0: 내가 어제 반쪽밖에 입혀주지.
1: 기나보니 희조 팀이래 말아이 아다 마트 오라이 디에가 태우니.
0: 장교와 길가에 서 있는 여자아이와 그 벌거벗은 것 같은 얼고 있는 그 핏덩어리나 진배 없는 그 아이가 예수님인 걸 알았다면 어떻게 반쪽만 입혔겠어요?
1: 바토고 छेउमा उभिएकी त्यो सानी केटी नाङ्गो चाहिँ जाडोले कठाङ्रिएको त्यो सानो बच्चा नै येशु हुनुहुन्छ भन्ने कुरा यदि ती अफिसरलाई थाहा भएको भए उनले कसरी आधा मात्र ओढाइदिन्थ्यो होला र?
0: कु नाम्नुआन छारेमे तोल्गो इत्तन गोजी गत्तन कु आइदरि येशुनिमुल जुल अरत्तरामियन वेटुरुल दा बोसोसो नेगा ओरोसो दोंसाङी तुल्चिरादो इप्यो जोसुल टेन्दे.
1: 망니 जस्ता देखिने झुत्रा कपडामा जाडोले कापिरहेका ती ससाना बालबालिका नै येशु हुनुहुन्छ भन्ने थाहा पाएको भए बरु आफै जाडोले जमेर हिउँले खाए पनि आफ्नै पुरै कोट फुकालेर ओढाइदिन्थ्यो होला.
0: हुएगा मांगसिन.
1: उनलाई गहिरो पछुतो भयो.
0: 창세기 18장 아브라함이요 오늘 자신 앞에 세 사람이 지나가는.
1: उत्पत्ति 18 अध्यायका अब्राहमको जीवनमा पनि एक दिन उहाँको अगाडिबाट तीनजना मानिसहरू जाँदै थिए.
0: धाम साजिलेयो. चौधरी जीवने दुरुङ के आनियो चौधरी टेन्टिए दुरुङ के आनियो.
1: अर्को तस्बिरमा हेरौं तिनीहरू घरभित्र पसेका होइनन् तिनीहरू पालभित्र आएका पनि होइनन्.
0: अब्राहमी पोसम्बाल्लो नागामिदा.
1: अब्राहम खाली खुट्टा बाहिर दौडिए.
0: कृको कुदुर आपकिरुल मागासयो.
1: 아니 तिनीहरूको अगाडि गएर बाटो रोके.
0: 때가 지나갑니다. 지금 시장하실 텐데 저희 집에 들어와서 잠시만 쉬세요.
1: समय बित्दै गइसक्यो अहिले तपाईलाई भोक लागेको हुनुपर्छ कृपया हाम्रो घरमा आएर केही बेर आराम गर्नुहोस्.
0: 아내에게서 최고의 친밀을 준비해서 대접.
1: 아프니 श्रीमतीद्वारा उत्तम भोजन तयार गर्न लगाएर उहाँले तिनीहरूको सत्कार गर्नुभयो.
0: 근데 그 세 분 가운데 한 분이 하나님이에요.
1: 더러 이 तीन जना मध्ये एक जना स्वयं परमेश्वर 혼은थ्यो.
0: 두 분이 천사.
1: 아니 बाकी दुई जना चाहिँ स्वर्गदूतहरू थिए.
0: 아브라함이 부지 중에 하나님을 영접.
1: 아브라함이 언잔매 퍼미션을 수아가 사탕 가르노바요.
0: 종이 사랑하는 성도 여러분, 하나님께서 기뻐하시는 근심, 아름답고 복된 근심은 뭘까요? 교회를 위한 근심, 어려운 이웃을 위한 근심.
1: 아들님의 프리에 비수아시하루, 퍼미션을 퍼선 오노오니 피크리라 아시시트 피크리 자이 키호타. त्यो हो मण्डलीका लागि गरिने फिक्री र समस्यामा परेका छिमेकीहरूका लागि गरिने फिक्री.
0: इरोहान कन्सिमन आरुमदाउन पोकुल बाको किजोगल सेन्सानानन हेसाने कन्सिमिन जुल्लो मिस्मिता.
1: यस्तो फिक्रीले सुन्दर आशिषहरू प्राप्त गर्दछ र आस्थानी कर्महरू जन्माउने प्रसव वेदना जस्तै फिक्री हो भन्ने कुरामा म विश्वास गर्दछु.
0: योहानबोगम 16장에 이런 말씀이 있어요.
1: 유훈나 소라 대마 에스토 버튼 내키고 차
0: 너희는 근심에 잠길지라도

0: 구원을 위한 전도와 선교를 위한 해산의 고통.
1: 만나리를 프렘 거니 퍼서베다나 아트마짓나카 님티 거리니 수소마자 퍼사라 미스너리 카레카 라기 보기니 퍼서베다나
0: 교인들의 눈물을 짊어진 애통의 고통, 이웃을 위한 해산의 고통을 치르는 분에게는 복도, 보람도, 기쁨도, 선물로 하나님 함께 해주실 줄로 믿습니다.
1: 비수아시여루코 아수라이 아프노 카드마 보그네 빌랍코 피라 러 치미키가 라기 퍼스베다나 보그네 벡티라이 퍼미스오레 아시스 선투스티 러 आनन्द उपहार स्वरूप काखमा हालिदिनु हुनेछ भनी म विश्वास गर्दछु.
0: इ जारे गेसिन 모든 분들은 해산의 아픔이 가정을 든든히 세워가는 복이 되시기를 주님의 이름으로 축복합니다.
1: 이하 उपस्थित हुनुभएका सम्पूर्ण विश्वासीहरुमा यो पर्स वेदनाको पीडा आफ्नो परिवारलाई बलियोसँग खडा गर्ने आशिष बनोस् भनी म प्रभुको नाममा आशिष दिदछु.
0: इ जारे गेसिन 여러분의 거룩한 근심의 기도가 교회의 복이 많은 축복의 통로가 되시기를 주님의 이름으로 축복합니다.
1: 이하 उपस्थित हुनुभएका तपाईहरुको यो पवित्र फिक्रीको प्रार्थना मण्डलीमा आशिष बगाउने एउटा ठूलो माध्यम बन्न सकोस् भनी प्रभुको नाममा आशिष दिदछु.